श्रोता मित्रों नमस्कार, सुप्रभात। एफएम 96.7 मेगाहर्ट्ज पर आकाशवाणीनी विज्ञापन प्रसारण सेवा विविध भारतीनो आ अमदावाद केन्द्र छे। आजे रविवार आषाढ़ दिनांक 28 शकसंवत 1948 तदनुसार तारीख 19 जुलाई 2026। અત્યારે સવારના 5:59 થવા આવી છે। સભાના પ્રારંભે હું રૂપલ આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। આજની સભાની મંગલ શરૂઆત કરીએ મંગલ ધ્વનિથી।

શ્રોતા મિત્રો, સવારના 6 થવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે આપને સંભળાવીશું હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવી તુલસીદાસની આ રચના જનાર્દન રાવલના સ્વરમાં ગવાયેલ રામાયણ ચોપાઈ.

ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં હવે આપને સંભળાવીએ મીરાબાઈની આ રચના પરમાર નેભા વેંચાના સ્વરમાં ગવાયેલ.

કાઝી મોહમ્મદ શાહની રચના આપ સાંભળી રહ્યા હતા મુગટલાલ જોશીના સ્વરમાં ગવાયેલ આ સતી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

ગુજરાતીની અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા. આવો આજે સાંભળીએ વક્તા લવકુમાર દેસાઈને. વિષય છે જે પોષતું

0: itu.
1: कवि कलापीनी एक आज्ञाने संबोधीने रचायेली काव्यकृतिमां आ अति प्रचलित पंक्ति छे। द्युति जे तने जीवाड़ती, द्युति ते तने संहारती, जे पोषतूं ते मारतूं, एवो दिसे क्रम कुदरती। अर्थात आज्ञाने प्राप्त थयेली निजी द्युतिने એટલે કે પ્રકાશને કારણે રાત્રિ સમયે તે પોતાનાથી નાના અને નબળા જીવોને જોઈ શકે છે અને તેનો સંહાર કરી પોતાનું પોષણ કરી શકે છે। પણ એ જ દ્યુતિને કારણે તેનાથી મોટા અને સબળા જીવો આજ્ઞાને જોઈ શકે છે અને તેનું ભક્ષણ કરી શકે છે। બળિયો જીવ પોતાનાથી નબળા જીવને ખાઈ જાય એ પશુ પંખીની દુનિયામાં હિંસા નથી, આચાર સંહિતા છે। જીવો જીવસ્ય જીવનમ, આથી ઉંદર બિલાડીથી, બિલાડી કૂતરાથી, કૂતરો વાઘચિત્તાથી અને વાઘચિત્તા બુદ્ધિથી બળિયા માનવીથી સતત બીતા હોય છે। ક્યારે તેમનો કોળિયો થઈ જાય એની ચિંતા હંમેશા તેમને સતાવતી હોય છે। માનવી કોનાથી ગભરાય છે ચિંતન કરવા જેવો પ્રશ્ન છે। પણ તમે તરત જ કહેશો કે એમાં લાંબુ શું વિચારવાનું, માનવી માનવીથી ગભરાય છે। આજ્ઞા તો બિચારો લાચાર છે, નિરુપાય છે, કુદરતે બક્ષેલી પ્રકાશ દ્યુતિ તેને માટે આશીર્વાદરૂપ છે તો શાપરૂપ પણ, પોષક છે ભક્ષક પણ। તેથી કવિએ આમ જ સનાતન સૂત્ર જેવી પંક્તિ આપી દીધી, જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી। કુદરતે માનવીને પશુ પંખીથી નોકી પાડતી બુદ્ધિશક્તિ આપી છે, તેના સહારે તો તે ભાષાશક્તિ પ્રાપ્ત કરી શક્યો, સંસ્કૃતિ અને સભ્યતા સર્જી શક્યો, એક માનવી અને બીજા માનવી સાથે પ્રત્યાયનના સંક્રમણશીલતાના અનેક દ્વારો ખોલી શક્યો। પણ તે પારસમણી જેવી બુદ્ધિને યોગ્ય રીતે વાપરી ના શક્યો। ગમે તેવા હિંસક પ્રાણીઓ હોય તેનો ભરોસો કરી શકાય, સાવધાનીના પગલાં લઈ શકાય, પણ માનવી હંમેશા એવો નિખાલસ અને પારદર્શક રહ્યો છે ખરો? જે સત્પુરુષોએ બુદ્ધિને નિયત માર્ગે સંયમિત રીતે સૌના કલ્યાણ માટે વાપરી, તેઓ સમાજને દેશને વિશ્વને ઉપકારક રહ્યા। પછી તે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે કળાનું હોય, સમાજસેવાનું ક્ષેત્ર હોય કે રાજકારણનું હોય। અત્રે રાજકારણ શબ્દ પોલિટિકલ સાયન્સ સંદર્ભે છે, જેના માધ્યમે કેટલાકે સમાજ અને દેશના ઉત્થાન માટે પોતાની જાતને ઘસી નાખી। પણ જ્યારે સામાન્ય માનવીથી માંડીને જાહેર ક્ષેત્રના મોભીઓ દંભના મોરા પહેરી આપણી સમક્ષ ઊભા રહે, ત્યારે કવિ મનહર મોદીનો શેર યાદ આવી જાય, ઊભા છે સામ સામે ફૂલો બે બનાવટી, પૂછે છે એક મેકને ખુશ્બો ક્યાં થાય છે। આપણે સૌ જેટલા શિશુ સમાન નિખાલસ અને પારદર્શક બનીશું તો તેનો જે આનંદ પ્રાપ્ત થશે એ અદ્ભુત અને અવર્ણનીય હશે। ચાલો આપણે નિધિ ધ્યાસનની ઇન્ટ્રોસ્પેક્શનની દિશામાં આગળ વધીએ।
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે અમૃત ધારા અંતર્ગત વક્તા લવકુમાર દેસાઈને સાંભળ્યા। વિષય હતો જે પોષતું મારેતું। મિત્રો, કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન। આઈએ સુને શ્રી રામચરિત માનસ ગાન ભાગ 254માં।

0: ભોલે બિસરે ગીત આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી મુંબઈ તરફથી. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7:10 આપને સંભળાવીશું પ્રાદેશિક સમાચાર, ત્યારબાદ સાંભળશું ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના

0: 95 તાલુકાઓમાં વરસાદ અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. રાજ્યના 4 સ્ટેશનોમાં ભક્તિનગર, ગોધરા અને પોરબંદર અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત સ્ટેશનોનું આ બીજું મોટું દેશવ્યાપી લોકાર્પણ છે. આ અગાઉ 22 મે 2025 રોજ પ્રધાનમંત્રીએ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા 103 પુનઃવિકાસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વિકસિત સ્ટેશનોને આધુનિક મુસાફરોને કેન્દ્રમાં રાખતા ટ્રાન્ઝિટ હબમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ, બહેતર સુગમતા અને સ્થાનિક તેમજ પ્રાદેશિક વિરાસતને પ્રતિબિંબિત કરતું સ્થાપત્ય સામેલ છે, જ્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકોને 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. અમદાવાદમાં વસ્ત્રાલની એક ફેક્ટરીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટનામાં રામોલ પોલીસે ફટાકડા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સહિતના આરોપીઓની અટકાયત કરી છે, તેમજ પરવાના સહિતની બાબતોની પૂછપરછ કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
1: જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને ભી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને ભી પકડવામાં આવ્યા છે.
0: જ્યારે અન્યને ઝડપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હોય તેની તપાસ કરવામાં આવશે. આ કિસ્સામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સામે આવશે, તેમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાંથી હથિયારો સાથેની બેની ધરપકડ કરવામાં આવી છે. PCBની ટીમે બાતમીના આધારે 5 સ્થાનિક બનાવટના હથિયારો અને 20 કારતૂસ સાથે 2ને પકડ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા PCBના DCP જગદીશ બાગરવાએ જણાવ્યું હતું કે હથિયારોના કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2: वाड़वा रोड पुलिस स्टेशन एरिया में वेपन सप्लाई करने के लिए आया था, वेपन लेने गया था, तो उन दोनों को जगह पर से 5 देसी बनावट के हथियार और 20 कार्ट्रिज के साथ में अरेस्ट किया गया था. और पूछताछ के दरमियान सामने आया कि ये जो आरोपी है उसने और भी कई सौराष्ट्र के अलग अलग जिलों में वेपन सप्लाई किए हैं. सुरेंद्रनगर, अमरेली, राजकोट सहित तमाम जगहों से कुल 14 आरोपी तक इस वेपन कार्टेल में पकड़े हैं और उनके पास से 31 देशी बनावट के हथियार बरामद किए गए हैं और 32 लाइव कार्ट्रिज बरामद किए गए हैं.
0: જામનગરમાં સંભવિત ચાંદીપુરા વાયરસના કેસમાં એક બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. 2 વર્ષીય બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકી સંભવિત ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સેનિટેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કાચા મકાનો ધરાવતા વિસ્તારો તેમજ શ્રમિક વિસ્તારોમાં મેરિથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ કામગીરી ચાંદીપુરા વાયરસના વાહક સેન્ડફ્લાય માખીને નિયંત્રિત કરવા માટે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાંત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વ્યવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ થશે. આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે, તેમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ પૂરક અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેલ્યુ એડિશન સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી

0: યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમ નાગરિકો, નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ટોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુનઃવસનની કામગીરીની સમીક્ષા માટે ગઈકાલે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું. અત્યાર સુધીમાં 61,360 નાગરિકોને 5.50 કરોડ રૂપિયા જેટલી કેશ ટોલ્સ અને 29,642 પરિવારોને 14.82 કરોડ રૂપિયાની ઘરવખરીની સહાય મળી કુલ રૂપિયા 20 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં હવે ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. સરકાર દ્વારા ફાળવામાં આવેલા ટુ વ્હીલરને કાર્યરત કરાયા છે. ભિલોડા અને મેઘરજ તાલુકાના દૂર દૂરના આદિજાતિ ગામો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર MHU પ્રોજેક્ટનો અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘર બેઠા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1: દુર્ગમ વિસ્તારની અંદર મેઘરજ અને ભિલોડા તાલુકાની અંદર રહેતા રહીશો માટે શરૂઆતના પ્રિકોશન બેઝ માટે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં માતાઓ માટે, બહેનો માટે, ચેપી રોગો માટે, નાના મોટા તપાસ માટે, બ્લડ સુગરથી માંડી એક પ્રાથમિક ધોરણે કે જ્યાં વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી છે, સેવાઓ આપણે પૂરી પાડી શકતા નથી ત્યાં, એટલે કે દર્દીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ છૂટા છવાયાના જે ગામડાઓ છે ત્યાં સારી રીતે આપણે સમયસર પહોંચી શકીએ એના માટે આ ઈ બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે.
0: સુરેન્દ્રનગરના ચોટીલા જસદણ હાઇવે પરથી સગે વગે થતા સરકારી 45 ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલો સરકારી ચોખાનો જથ્થો ઝડપી પડાયો છે. તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા એક ટ્રકની તપાસ કરતા તેમાં ગરીબોને વિતરણ થતા સરકારી ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતે ઊંચા બજારે વેચવા લઈ જવાતો હતો તેમ ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ આ અંગે વધુ જણાવ્યું હતું.
2: ચોખા છે 45 ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલો થી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાં 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરાનગર અને હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું હવામાન વિભાગના રામાશય યાદવે જણાવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સવારના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. તાપી તાલુકાના વાડોડમાં સૌથી વધુ 62, વ્યારામાં 57, ઉકાઈમાં 53 મિલીમીટર વરસાદનો અહેવાલ છે તો નવસારીના ચીખલીમાં 30, નવસારીમાં 22 અને વાસંદામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલની 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવાના સાથે મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ITIમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रुपया 5 लाख सुधीनी मफत सारवारना हकदार बन्या छे। अत्यार सुधीमां 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारोना तबीबी खर्चमां लगभग 2 लाख करोड़ रुपयानी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो।
1: 96.7 FM પર આજે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રાદેશિક સમાચારો બાદ હવે સાંભળીશું ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ।
2: ભૂલે બિસરે ગીત લીજીએ, સુનીએ સાહેર લુધિયાનવી કા લિખોર એન દત્તા કા સંગીત બદ્ધ ક્યા ગાના, આવાઝ હૈ સુધા મલ્હોત્રા કી, ફિલ્મ કા નામ ભાઈ બહેન।

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: નકલી ઓફર્સ થી સાવધાન.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
3: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
4: સમજ ગયા.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. प्रस्तुत है कार्यक्रम हम है राही प्यार के. सभी सुनने वालों को राजेश का प्यार भरा नमस्कार. श्रोताओं, आज है सुप्रसिद्ध गीतकार नीरज जी की पुण्यतिथि. आज हम है राही प्यार के इस कार्यक्रम में आपको सुनवा रहे हैं नीरज जी की चुनिंदा रचनाएँ. तो कार्यक्रम की शुरुआत कर रहे हैं नीरज जी के ही लिखे गीत के साथ. SD बर्मन की है तर्ज, आवाज़ें किशोर कुमार और लता मंगेशकर की हैं और फिल्म का नाम शर्मीली.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: લીજીએ સુનિએ લતા મંગેશકર ઓર કિશોર કુમાર કી આવાઝોં મે પ્રેમ પુજારી ફિલ્મ કા ગાના. गीतकार हैं नीरज और संगीतकार हैं एसटी बर्मन.
2: शोखियों में घोला जाए फूलों का शबाब, उसमें फिर

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંદાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 થી હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો.

0: મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસું સત્ર પહેલાં સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતેથી 10,54,000 ખેડૂતોના બેંક ખાતામાં 1,460 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુદરતી આફતોને કારણે પાક ગુમાવનારા ખેડૂતોને આ રકમ મળશે. શ્રી યાદવે કહ્યું કે અલનિનોની અસરને કારણે આ વર્ષે સારા ચોમાસાની અપેક્ષા નથી, જેથી ખેડૂતોને તેમના પાકનો વીમો કરવાની અપીલ કરી છે, જેના કારણે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે. ખરાબ હવામાનના કારણે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ વૈષ્ણોદેવી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. યાત્રાળુઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં સુધારો થયા પછી યાત્રા ફરી શરૂ થશે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ભૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાની શક્યતા છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણીથી દૂર રહેવાની સલાહ આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આજથી પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પરથી પસાર થતી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની આગાહી બાદ યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી હવામાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બાલતાલ અને નુનવાન ચંદનવારી બેઝ કેમ્પથી યાત્રાળુઓને આગળ વધવા દેવામાં ન આવે. સાંભળીએ અહેવાલ.
1: मौसम विभाग ने देहरादून, टेहरी, पौड़ी, हरिद्वार, उत्तरकाशी, रुद्रप्रयाग और बागेश्वर जिलों में भारी से बहुत भारी वर्षा की संभावना जताई गई है. मौसम विभाग की चेतावनी के बाद राज्य आपातकालीन परिचालन केंद्र ने सभी अधिकारियों को संवेदनशील क्षेत्रों की निगरानी बढ़ाने, जिला आपदा परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रहने तथा राहत एवं बचाव दलों को तैयार रखने के निर्देश दिए हैं. साथ ही भूस्खलन संभावित मार्गों पर आवश्यक मशीनरी और संसाधन उपलब्ध रखने को कहा गया है. इस बीच सचिव आपदा प्रबंधन विनोद कुमार सुमन ने प्रदेशवासियों, चारधाम यात्रियों और पर्यटकों से मौसम की चेतावनियों का पालन करने और अनावश्यक यात्रा से बचने की अपील की है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવા પ્રજાસત્તાક અને ઉત્તર મેસેડોનિયાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ મુલાકાત મધ્ય અને પૂર્વ યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે અને વિવિધ દેશો સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. સરકારે સૌર ઉર્જા પરિયોજના માટે મંજૂર કરેલ મોડેલ્સ અને ઉત્પાદકોની સૂચિ નીતિમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે નીતિની સમયમર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. સરકારનું લક્ષ્ય ભારતને સૌર ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક સૌર ઉદ્યોગમાં એક અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવાનું છે. જોકે નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ નવીનીકરણીય ઉર્જા યોજનાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે 10 માટે લેવાયેલ બીજી બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ ડીજી લોકલ પોર્ટલ પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 10 માટે 2 બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન યોજાઈ અને બીજી બોર્ડ પરીક્ષા 15 મેથી 21 મે દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષાઓના સંયુક્ત પરિણામોના આધારે આ વર્ષે કુલ 96.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરશો.

0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ચકાસણી માટે ઓએમઆર શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી છે. એનટીએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં સમીક્ષા માટે સબમિટ કરવામાં આવેલી ઘણી ઓએમઆર શીટ્સ નકલી અથવા કૃત્રિમ રીતે જનરેટ થયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે બધી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને જે માહિતી મળશે તે પ્રમાણે દરેક ફરિયાદની સક્રિયપણે તપાસ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેના પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી શ્રી નાયડુએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને નવી રોજગારીની તકોનું પણ સર્જન થવાનું છે. અમેરિકન સેનાએ જોર્ડનમાં થયેલા એક મોટા હુમલાના જવાબમાં ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. જોર્ડનમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા, જ્યારે 1 લાપતા છે તો 4ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફિફા વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4 હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અડધા સમય સુધીમાં ઇંગ્લેન્ડે 4-0 લીડ મેળવી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડ માટે ડેક્લાન રાઇસ, એઝરી કોન્સા અને બુકાયો સાકાએ ગોલ કર્યા. બીજા હાફમાં ફ્રાન્સ માટે કિલિયાન એમ્બાપે 10 ગોલ કરી આર્જેન્ટિનાના લિયોનસ મેસ્સીને પાછળ છોડી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો થશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 શરૂ થશે. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રિસિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ 3જો સુવર્ણચંદ્રક છે. આ સાથે ભારતે 53 કિલોગ્રામ અને 57 કિલોગ્રામ વર્ગમાં 2 રજત ચંદ્રક પણ જીતી લીધા છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 શરૂ થશે. હાલ 3 મેચની શ્રેણી 1-1 બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે. આ દરમિયાન બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે કાર્ડિફમાં રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમની એસ્ટોનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ઊંડા સહયોગ માટે હાંકલ કરી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સહકારને મજબૂત કરવા માટે આ ફોરમમાં વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વ્યાવસાયિક ડેલિગેશનો પણ હાજર રહ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ચૈતાલી જોશી.
1: આજે તમામ અખબારોમાં અલગ અલગ સમાચારની હેડલાઇન્સ વાંચવા મળી રહી છે. દેશના પહેલા સ્વદેશી ખાનગી રોકેટ વિક્રમ 1નું સફળ લોન્ચિંગને ગુજરાત સમાચારે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે, તો ફૂલછાબ અને રાજસ્થાન પત્રિકાએ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9ના મોતને પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. તમામ અખબારોએ આજે રાત્રે 12:30 વાગ્યાથી રમાનારી ફિફા ફાઇનલના સમાચારને પ્રથમ સ્થાને આપ્યું છે. ગુજરાતને ટાર્ગેટ કરવા માટે 100થી વધારે આતંકી સક્રિય કરાયા એવું ગુજરાત સમાચારે અંદરના પાને સ્થાપ્યું છે. આજે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નિર્ણાયક વન ડેમાં સમાચારને પણ તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસિડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેસિયસ ગિલિફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે. ઝરોખા ઝરોખા અંતર્ગત આપને જણાવી દઈએ હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા.

હમણાં બરાબર 8:15 આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 8:30 ચિત્રલોક, આજ કે ફનકાર. આ કાર્યક્રમ 9:30.

ગુજરાતી ગીતો જેમાં ફિલ્મી અથવા ગેરફિલ્મી ગીતો આપ સાંભળી શકશો 10:02, 10:30, ધૂમ મસ્તી ધૂમ, જેમાં ડાન્સ નંબર્સ ગીતો આપ સાંભળી શકશો. દિલ સે કાર્યક્રમ જે થીમ પર આધારિત હોય છે એ કાર્યક્રમ 11:02 આપ સાંભળી શકશો. તરન્નમ કાર્યક્રમ જેમાં જૂના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો 11:30.

સુગમ સંગીતનો કાર્યક્રમ બપોરે 2:35 3 વાગે મન ચાહે ગીત નાટ્ય તરંગ જેમાં ડ્રામા આપ સાંભળશો 3:30 સાંજે 4 વાગે કાર્યક્રમ પિટારા

પાંચ વાગે કાર્યક્રમ સરગમ જેવા 90ની સાલના ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. સુરીલી સાંજ જેમાં ગુજરાતી ફિલ્મી અથવા ગેરફિલ્મી ગીતો સાંજના 5:30. 6 વાગે કાર્યક્રમ સુરીલા સફર જેમાં હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. 7 વાગે વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા.

હવામહેલ આ કાર્યક્રમ રાત્રિના 8 વાગે રાત્રિના 8 વાગીને 15 મિનિટે નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 9 વાગે કાર્યક્રમ આપ કે લિયે.

ફિલ્મ મ્યુઝિક 9:30 રાત્રિના 10 વાગે કાર્યક્રમ છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. તો આ હતી રૂપરેખા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની ઝરોખા અંતર્ગત. સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્રથી.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતના પહેલા તબક્કામાં મોલ્ડોવા પહોંચશે. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. પીએમ મોદી 1 ઓગસ્ટે આંધ્રપ્રદેશના ભોગાપુરમમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લા અને પીર પંજાલમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ. ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત. મોરબીમાં કાંતિ અમૃતિયાએ વીજલાઇન મુદ્દે ખેડૂતોને વળતર આપવા ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલમાં ભાગ લીધો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચકાસણી માટે ઓએમઆર શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી. યુક્રેનિયન ડ્રોને કરેલા હવાઈ હુમલામાં મોસ્કોમાં 9ના મોત, 80થી વધુ ઘાયલ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. પોરબંદર જિલ્લામાં માન્યતા વગરની બાળવાટિકા ચલાવતી શાળા સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી. સુરતમાં પૂરથી અસરગ્રસ્તોને સરકારની કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણીની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલુ. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના નિવારણ માટે મહાનગરપાલિકાની વ્યાપક સેનિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તાર

વિસ્તારોમાં ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે. અને મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિગ્રા વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. આ હતા અમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ 11 વાગે સાંભળી શકશો. નમસ્કાર.

96.7 એફએમ પર આજ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું ગુજરાતી ફિલ્મી ગીતો. આજના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, સૌપ્રથમ આપને સંભળાવીશું વણઝારી વાવ ફિલ્મનું આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલ આ ગીત, મહેશ નરેશનું સંગીત અને શબ્દરચના કાંતિ અશોકની.

કાર્યક્રમમાં હવે સાંભળીએ શીતલને કાંઠે, આ ફિલ્મનું આશા ભોંસલે અને સાથી કલાકારોનું ગાયેલા ગીત, અવિનાશ વ્યાસનું સંગીત અને શબ્દરચના ઝવેરચંદ મેઘાણીની.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ. દેશ

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર, અને આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતો. કાર્યક્રમમાં હવે સાંભળીશું લાખો ફુલાણી, અવિલનું આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરનું ગાયેલ આ ગીત. અવિનાશ વ્યાસની શબ્દરચના અને સંગીત છે ગૌરાંગ વ્યાસ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કાર્યક્રમમાં હવે સાંભળીશું મેના ગુર્જરી. આ ફિલ્મે ઉષા મંગેશકર અને દિલીપ ધોળકિયાના સ્વરમાં ગવાયેલ આ ગીત, દિલીપ ધોળકિયાનું સંગીત અને શબ્દરચના રમેશ ગુપ્તાની.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતો. જાલમ સંગ જાડેજા, આવો સાંભળીશું ભૂપેન્દ્રસિંહના સ્વરમાં ગવાયેલા ફિલ્મનું ગીત, દિલીપ ધોળકિયાનું સંગીત અને શબ્દરચના બરકત વિરાણીની.

0: જાલમ સંગ જાડી જાય આ ફિલ્મનું ભૂપિન્દર સિંઘના સ્વરમાં ગવાયેલી ગીત આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.
1: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.

96.7 એફએમ પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આજે 19 જુલાઈ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ થોડી ક્ષણોમાં રજૂ કરીશું.

96.7 FM पर आज विविध भारतीनो अहमदाबाद केन्द्र प्रस्तुत छे कार्यक्रम धूम मस्ती धूम। શ્રોતા મિત્રો, ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું। આજે 19મી જુલાઈ, આપ સર્વેને યાદ હશે આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે અને ભારતમાં 19મી જુલાઈ 1969ના રોજ તત્કાલીન તે વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ દેશની 14 મોટી ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। તે પહેલાં બેન્કિંગ સેવાઓનો લાભ મુખ્યત્વે મોટા ઉદ્યોગપતિઓ, શહેરોમાં રહેતા લોકો સુધી મર્યાદિત હતો। રાષ્ટ્રીયકરણનો મુખ્ય ઉદ્દેશ હતો કે બેન્કિંગ સેવાઓ ગામડા અને સામાન્ય લોકો સુધી પહોંચાડવી, ખેડૂતો અને નાના વેપારીઓને લોન ઉપલબ્ધ કરાવવી, ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક મદદ આપવી, દેશના આર્થિક વિકાસને વેગ આપવો, નાણાકીય વ્યવસ્થામાં સરકારની ભૂમિકા વધારવી અને દેશના સંસાધનોનો ઉપયોગ જનહિતમાં કરવો। અને આ દિવસ આપણને યાદ કરાવે છે કે બેંક માત્ર પૈસા જમા કરવાની જગ્યા નથી, પરંતુ દેશના આર્થિક વિકાસનું એક મહત્વપૂર્ણ સાધન છે। શ્રોતા મિત્રો, આજના દિવસે બેંક રાષ્ટ્રીયકરણ માત્ર બેન્કોને સરકારી બનાવવાનો નિર્ણય નહોતો, પરંતુ દેશના સામાન્ય નાગરિકને આર્થિક વ્યવસ્થાનો હિસ્સો બનાવવાનો એક ઐતિહાસિક પ્રયાસ હતો। ખેડૂત હોય કે નાના વેપારી, ગરીબ હોય કે મધ્યમ વર્ગ, દરેકને આર્થિક વિકાસની મુખ્યધારામાં જોડવાનો સંકલ્પ હતો। અને જ્યારે વાત આવે સહકાર, એકતા અને

શ્રોતા મિત્રો, આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસની સાથે સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેજીનો પણ જન્મદિવસ છે. મંગલ પાંડે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857ના બળવાના અગ્રણી યોદ્ધા તરીકે જાણીતા છે. તેઓ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની 34મી બંગાળ નેટિવ ઈ ફ્રન્ટીમાં સિપાહી હતા. તેમના બળવાએ 1857ના વ્યાપક વિદ્રોહને પ્રેરણા આપી હતી. મંગલ પાંડેનો જન્મ 19મી જુલાઈ 1827ના રોજ નગવા ગામમાં થયો હતો, જે હાલમાં ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં આવેલું છે. તેઓ બાદમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સેનામાં જોડાયા હતા. મંગલ પાંડે 34મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીમાં સિપાહી તરીકે સેવા આપતા હતા. તે સમય દરમિયાન ભારતીય સૈનિકોમાં બ્રિટિશ શાસન અને તેમની નીતિઓ પ્રત્યે અસંતોષ વધી રહ્યો હતો અને 1857માં બ્રિટિશ સેનામાં નવી એનફિલ્ડ રાઇફલના કારતૂસ અંગે ભારે વિરોધ થઈ રહ્યો હતો. એવી માન્યતા હતી કે કારતૂસના કાગળના આવરણ પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવતી હતી અને તેને ઉપયોગ કરતા પહેલાં મોઢેથી ખોલવું પડતું હતું. આ વાતથી હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતી હતી અને આ અસંતોષ 1857ના બળવાના મુખ્ય કારણોમાંનો એક બન્યો હતો. શ્રોતા મિત્રો, 19મી માર્ચ 1857ના રોજ બેરાકપુર પરેડ ગ્રાઉન્ડ પર મંગલ પાંડે બ્રિટિશ અધિકારીઓ સામે વિરોધ કર્યો. તેમણે બ્રિટિશ અધિકારીઓ સામે હથિયાર ઉઠાવ્યા અને અન્ય ભારતીય સૈનિકોને પણ બ્રિટિશ શાસન સામે ઊભા થવા માટે પ્રેરિત કર્યા અને આ ઘટના બ્રિટિશ શાસન સામેના વ્યાપક 1857ના બળવાની ચિનગારી બની ગઈ. મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને સૈન્ય અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. તેમને 8મી એપ્રિલ 1857ના રોજ બૈરાકપુરમાં ફાંસી આપવામાં આવી. એમના બલિદાનના થોડા સમય બાદ 10મે 1857ના રોજ મેરઠની 1857નો મોટો બળવો મેરઠમાં શરૂ થયો, જે બાદમાં દિલ્હી, કાનપુર, લખનૌ, ઝાંસી અને ભારતના અન્ય વિસ્તારોમાં પણ ફેલાવ્યો. તો આવા હતા મંગલ પાંડે. અને મંગલ પાંડે માત્ર એક સિપાહી નહોતા, તેઓએ ચિનગારી હતા જેમણે 1857માં સ્વાતંત્ર્યની જ્વાળા પ્રગટાવી. શ્રોતા મિત્રો, આવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આવા બાહોશ માણસો ક્યારેય મરતા નથી. તેઓ હંમેશા એક શક્તિના રૂપે, એક જઝ્બાના રૂપે, એક બાહોશીના રૂપે દરેક એવા માણસોમાં જીવતા રહે છે, જે માણસો હંમેશા ક્રાંતિ કરવા માટે તત્પર હોય છે. અને આવા મહાન વિભૂતિઓ આપણને હંમેશા એવું જ બતાવતી હોય છે કે ગમે તેવી પરિસ્થિતિ લાઈફમાં આવે, ક્યાંય તમારે રોકાવાનું નથી, કોઈ જગ્યાએ હારવાનું નથી અને કોઈ જગ્યાએ મોતથી પણ ડરવાનું નથી. શહીદ થઈ ગયા એવા લોકો જે દેશ માટે અને સમાજ માટે મરી મીટ્યા, તો એવા દરેક જવાનો શહીદોને આપણે વંદન કરીએ છીએ અને આજે મંગલ પાંડેજીને પણ વંદન કરીએ છીએ. તો આવા મહાન વિભૂતિઓ જે આપણને કહી ગયા છે કે ક્યાંય રોકાવું નહીં અને હંમેશા પોતાના અધિકાર માટે લડતા રહેવું જોઈએ, ભલે પછી મોતને પણ ભેટાય, પણ આવનારી પેઢીઓ માટે જે સહુલત જરૂરી છે, એક માનવ અધિકાર જરૂરી છે, એ અપાવવો જરૂરી છે, એ આવી વિભૂતિઓ આપણને બતાવી જાય છે.

શ્રોતા મિત્રો, મંગલ પાંડે વિશે આપણે વાત કરી. આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે, એ વિશે પણ આપણે થોડી વાત આગળ કરી. જે હાથ મહેનત કરે છે તે હાથને સહારો જોઈએ, અને જે આંખોમાં સપના છે તે સપનાને એક તક જોઈએ. ખેડૂત આપણા દેશની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ આધાર છે, અને બેન્કિંગ સેવાઓનો વિસ્તાર થતાં ગામડાઓમાં પણ બેંક શાખાઓ ખોલી, ખેડૂતોને કૃષિ લોન મળી, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું, અને સામાન્ય નાગરિક માટે બચતની ટેવ વિકસતી ગઈ. જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, ક્યારેક પૈસાની તંગી હોય, ક્યારેક વ્યવસાયમાં નુકસાન થાય, ક્યારેક ખેતીમાં મુશ્કેલી આવે, પરંતુ યોગ્ય નાણાકીય આયોજન અને બેન્કિંગ સુવિધાઓ લોકોના જીવનમાં નવી આશા જગાવી શકે છે. તો ખેડૂત જ્યારે સમયસર નાણાકીય સહાય મેળવે છે, ત્યારે ખેતીમાં નવી ટેકનોલોજી, નવા સાધનો અને વધુ સારા ભવિષ્ય માટેના રસ્તા પણ એમના માટે ખુલતા હોય છે. બેંક રાષ્ટ્રીયકરણનો એક મહત્વપૂર્ણ હેતુ એ હતો, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, એટલે કે પ્રાથમિક ક્ષેત્રોને લોન આપવી, મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર, નાના ઉદ્યોગો, નાના વેપારીઓ, નબળા વર્ગો અને ગ્રામ્ય વિસ્તારો. આ રીતે બેંક માત્ર પૈસા જમા કરવાની જગ્યા ન હતી, પરંતુ વિકાસની ભાગીદાર બની. અને ઘણીવાર આ તકનું નામ હોય છે આર્થિક સહાય.

શ્રોતા મિત્રો, આજે ગીતકાર નીરજજીનો પણ જન્મદિવસ છે. ગોપાલદાસ નીરજ એ હિન્દી ફિલ્મ જગતમાં અનેક યાદગાર ગીતો લખ્યા છે. તેમની ભાષા સરળ, સંગીતમય અને ખૂબ જ ભાવનાત્મક રહી છે. ઘણા બધા ગીતો એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માટે લખ્યા છે અને દેવાનંદ

સાથે તેમને ખૂબ સારું બનતું હતું. નીરજના ફિલ્મના ગીતોના લોકપ્રિય બનાવવામાં અભિનેતા દેવાનંદ અને સંગીતકાર સચિનદેવ બર્મન સાથેનું તેમનું સર્જનાત્મક જોડાણ પણ ખૂબ મહત્વનું રહ્યું છે. ખાસ કરીને પ્રેમ પૂજારી, શર્મિલી અને અન્ય ફિલ્મોના તેમના ગીતોના ને ખૂબ લોકપ્રિયતા મળી છે. શ્રોતા મિત્રો, 1991માં તેમને પદ્મશ્રી અને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારના સત્તાવાર રેકોર્ડમાં 2007ના પદ્મભૂષણ સન્માનિતોમાં ગોપાલદાસ નીરજજીનો સમાવેશ થાય છે. તેમને ફિલ્મી ગીત લેખન માટે સતત 3 વખત ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો છે, અને જે તેમની અસાધારણ લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. ઘણી બધી ફિલ્મો એમના નામે છે, જે શબ્દો તમે સાંભળીને કહી શકો કે આ નીરજજીના શબ્દો છે. નીરજ શબ્દનો અર્થ સામાન્ય રીતે કમળ થાય છે, એટલે કે પાણીમાંથી જે જન્મે છે. તેમનું ઉપનામ નીરજ હતું અને આ નામ હિન્દી કાવ્ય જગતમાં એટલું લોકપ્રિય બન્યું કે તેઓ ગોપાલદાસ સક્સેના કરતાં ગોપાલદાસ નીરજ તરીકે વધુ જાણીતા થયા. તો સાંભળીશું નીરજજીના શબ્દો અને આ ફિલ્મ છે ગેમ્બલર.

સક્સેના એટલે કે નીરજ, એમનો જન્મ 4 જાન્યુઆરી 1925 રોજ પોરાવલી ગામ ઇટાવા જિલ્લો ઉત્તર પ્રદેશમાં થયો હતો. અને તેમણે ઘણા બધા ગીતો લખ્યા. તેઓ ગીતકાર અને શાયર હતા. અને 19 જુલાઈ 2018 નવી દિલ્હી ખાતે 93 વર્ષની વયે તેમનું અવસાન થયું. તો નીરજજીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ સાથે સાંભળીશું તેમનું એક વધુ ગીત.

0: की सरगम।
1: આ સાથે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીં જ સમાપ્ત થાય છે. એફએમ 96.7 મેગાહર્ટઝ પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંભળીએ એફએમ ન્યૂઝ હેડલાઇન્સ.
2: મુર્મુએ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટેલિનમાં ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધન કરતા વેપાર, રોકાણ અને તકનીકી ક્ષેત્રે સઘન સહયોગ માટે આહવાન કર્યું. ડીઆરઆઈએ કિંમતી ધાતુઓની દાણચોરી પર કડક કાર્યવાહી તેજ કરી. દેશવ્યાપી કામગીરીમાં 15 કિલો દાણચોરીનું સોનું, 20 કિલો ચાંદી અને 2 કરોડ રોકડા જપ્ત. 13ની ધરપકડ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં થાણે ખાડીની નીચે દેશની પ્રથમ દરિયાઈ ટનલના ખોદકામની કામગીરી બીજી ટનલ બોરિંગ મશીન દ્વારા શરૂ કરાઈ. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 5119 થયો. જોર્ડનમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પર હવાઈ હુમલા કર્યા. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. પંચમહાલમાં આદિજાતિ વિકાસને વેગ આપવા 31 કરોડ રૂપિયાના 938 વિકાસ કાર્યોને મંજૂરી. રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના પારડીમાં 2.5 ઇંચ કરતાં વધુ. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 26.48% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 38% જેટલો, જ્યારે કચ્છમાં 3%થી વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગિરિમથક સાપુતારામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આહવા અને વઘઈ તાલુકામાં 1-1 અને સુબીરમાં 19 mm વરસાદ નોંધાયો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી એક દિવસીય મેચ રમાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આવો હવે માણીએ લતા મંગેશકર નીતિન મુકેશના સ્વરોમાં આઈના ફિલ્મનું ગીત, શબ્દરચના સમીરની.

FM 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આપ માણી રહ્યા છો સદાબહાર ગીતો કાર્યક્રમ દિલસેમાં. દિલને લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, હું કદી ન ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે તો હું શું કરું, હો વમણમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે તો હું શું કરું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલો પ્રસારે તો હું શું કરું. કાર્યક્રમમાં આવો હવે માણીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં અકેલે હમ અકેલે તુમ ફિલ્મનું ગીત, મજરૂ સુલતાનપુરીની શબ્દરચના. તો માણીએ આ સુમધુર ગીત.

અને દોસ્તો, કાર્યક્રમના અંતમાં માણીએ કિશોર કુમારના સ્વરોમાં અમાનુષ ફિલ્મનું ગીત, ઇન્દિવાની શબ્દરચના શ્યામલ મિત્રાનું સંગીત.

96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આપની માટે જૂના સુમધુર ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વ શ્રોતા મિત્રોને આપની રેડિયો હમસફર નિશાના પ્રેમભર્યા નમસ્કાર. તું જરૂખેથી જરા ડોકાય છે ને વિશ્વ આખું ચાંદનીમાં નાય છે. જે તરફ તારા મને પગલા મળે ત્યાં જવાનું મન વધારે થાય છે. જે લખીતી મેં ગઝલ તારા વિશે આજ લાખો પ્રેમીઓ એ ગાય છે. એક તારા રૂપની જોવા ઝલક આખું આખું વીતી જાય છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ કિશોર કુમારના રમતિયાળ સ્વરૂમાં આરાધના ફિલ્મનું ગીત, શબ્દગૂંથણી આનંદ બક્ષીની, સંગીત સચિન દેવ પરમારનું.

તારા હૃદયમાં પહોંચી જવાયું તો બસ છે, એના એક ખૂણે વસી જવાયું તો બસ છે, નથી કોઈ આસ કે હવે બીજું કંઈ પણ મળે, થોડું પેલે પાર ખસી જવાયું તો બસ છે. સંઘરી રાખ નહીં મને તું કાયમ ત્યાં, એક નાનકડું મુકામ દે મને તો બસ છે. તારા પ્રેમનો દરિયો નથી પીવો મારે, તરસ્યાને એક ગાગર મળે તોય બસ છે. કાર્યક્રમમાં હવે પછીનું ગીત કિશોર કુમાર

આમ તો કોઈ વાત કરવી નથી, પણ તમે વાતો કરશો તો ગમશે. આમ તો વરસાદમાં ભીંજાવું નથી, પણ જો તમે સાથે હશો તો સરોબાર ભીંજાવું ગમશે. ચહેરા પર સ્મિત તો હંમેશા છે જ, પણ તમારી સાથે ખડખડાટ હસવું ગમશે. આમ તો સાદગીથી રહેવું ગમે છે, પણ તમારી માટે શૃંગાર કરવો ગમશે. આમ તો કોઈના સહારાની જરૂર નથી, પણ તમે સાથે ચાલશો તો ગમશે. જિંદગીના સફરમાં આમ તો કોઈની જરૂર નથી, પણ જો તમે હમસફર બનશો તો ગમશે. કાર્યક્રમમાં આવો હવે માણીએ હાથી મેદે સાથી ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં, શબ્દરચના આનંદ બક્ષીની.

FM 96.7 મેગાહર્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને આપ માણી રહ્યા છો જૂના સદાબહાર ગીતો કાર્યક્રમ તરન્નુમમાં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ કિશોર કુમારના સદાબહાર સ્વરમાં કટી પતંગ ફિલ્મનું ગીત, રાહુલ દેવ બર્મનનું સંગીત, શબ્દ ગૂંથણી આનંદ બક્ષીની.

તો દોસ્તો, આ અંતિમ સદાબહાર ગીતની સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. અનુમતિ આપો આપની રેડિયો હમસફર નિશાને. નમસ્કાર.

0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર. તો પ્રતીક્ષા સમાચારોની.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. ચોમાસું સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક યોજાઈ. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1ને ગંભીર ઇજા. યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા મોટા ડ્રોન હુમલામાં 9ના મોત, જ્યારે 80થી વધુ ઇજાગ્રસ્ત થવાના અહેવાલ. અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ઇન્ડિયા પર કાયમી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે મોરબી આઈટીઆઈના 100 બેડની ક્ષમતા ધરાવતા હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્ય વિતરણ. ખેડૂતોને સબસિડી, વિદ્યાર્થીઓને સંશોધન માટે જીવંત પ્રયોગશાળા ઉદ્યાનો બન્યા. સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું. સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે સુરત રાહત પેકેજ ઓનલાઈન પોર્ટલનો પ્રારંભ. સુરત ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમાધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી 29 કરોડના ચેકનું વિતરણ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.57% જળસંગ્રહ, 206 ડેમોમાં 40.77% પાણીનો સંગ્રહ. ડેમ છલકાતા 11 હાઈ એલર્ટ પર. બચાવ અને રાહત કામગીરીને ત્વરિત કરવા માટે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 11 NDRFની અને 24 SDRFની ટીમ તૈનાત. ફિફા વર્લ્ડ કપમાં આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. અને 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમે આપને અવગત કરાવીએ અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો સાથે.

બરાબર 12:05 આપ માણશો કાર્યક્રમ યાદો કી મહેફિલ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 1 વાગે સુરેલા સફર ત્રિવેણી કાર્યક્રમનો આનંદ ઉઠાવી શકશો આપ બપોરે 2 વાગે. 2:35 આપને સંભળાવીશું સદાબહાર ગુજરાતી ગીતો.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી.
2: અજાણ્યા એપ થી બચો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: યાદોં કી મહેફિલ સભી શ્રોતાઓ કા હમ ઇસ પ્રોગ્રામ મે બહોત બહોત સ્વાગત કરતે હૈ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રિ બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્ર પહેલાં સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સંસદ સંકુલમાં શરૂ થઈ. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી માન્ય સંસદીય પક્ષ નથી. જોકે પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, સીપીઆઈએમ નેતા જ્હોન બ્રેટાસ, જેએમએમના મહુઆ માજી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સહિત વિપક્ષી સભ્યોએ બેઠકમાં હાજરી આપી. ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ ચર્ચા અને પસાર કરવા સંસદના સત્રમાં રજૂ કરાશે. બેઠક દ્વારા સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો, તેમ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો કાફી ચલાને મેં દિક્કત આઈ થી, ક્યુંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. હંગામા હોને સે કોઈ લાભ નહીં હોતા હૈ ઓર લોગ પસંદ નહીં કરતા હૈ. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારુ રૂપ સે ચલે. ઇસલે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત સુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત સુને.
0: આવતીકાલથી શરૂ થનારું સત્ર આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના થયા. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મોલ્ડોવા પહોંચશે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવાની આ પહેલી મુલાકાત છે. સાંભળીએ એક અહેવાલ.
2: તીન દેશો કી યાત્રા કે પહેલે ચરણ મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા પહોંચેંગી. વે વહાં મોલ્ડોવા કી રાષ્ટ્રપતિ માયા સેન્ડુ સે મુલાકાત કરેંગી. શ્રીમતી મુર્મુ મોલ્ડોવા કી સંસદ કે અધ્યક્ષ ઇગોર ગ્રોસો સે ભી મુલાકાત કરેંગી ઓર ભારત મોલ્ડોવા સંસદીય મૈત્રી સમૂહ કે સદસ્યો સે બાતચીત કરેંગી. ઇસકે બાદ

0: મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4 હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4 મોત અને 1 વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 82 સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો. દેશભરના આયુષ્યમાન આરોગ્ય મંદિરોના કાર્યકરો પણ આ અભિયાનમાં જોડાયા. મીડિયા સાથે વાત કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે આરોગ્ય સંભાળ કાર્યકરોએ દેશભરના 15,000 વધુ સ્થળોએ સાયકલ ચલાવીને આ અભિયાનમાં ભાગ લીધો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપને ટ્યુન કિયા હૈ વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. આઈએ અબ સુનતે હૈ કાર્યક્રમ સુરીલા સફર કા શેષ ભાગ.
2: અનમોલ પલો ઓર અહેસાસો ભાવનાઓ ઓર યાદોં કે સમંદર મે વાપસ લે જાતી હૈ જહાં રંગોં કી જીવંતતા ઓર પ્યાર કી મહેક આજ ભી તાઝા મહેસૂસ હોતી હૈ. યે બીતી હુઈ યાદોં કો સંજીવને કા સબસે ખૂબસૂરત ઓર ભાવાત્મક ઝરિયા હૈ. વાસ્તવ મે તસવીરે હમારી જીવન કી વો ખિડકિયાં હૈ જિસે હમ જબ ચાહે અપને બીતે હુએ કલ કો ઝાંક સકતે હૈ ઓર અપનો કે સાથ બિતાએ પ્યાર કો ફિર સે મહેસૂસ કર સકતે હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે આજ હમારે શહેર મે બારિશ કી આશા હૈ. જી હા, તો બારિશ હો જાય તો ક્યા હી બાત હૈ. એક ઓર શ્રોતાને લિખા હૈ કે જીવન સે ભરી તેરી આંખે મજબૂર કરે જીને કે લિયે, સાગર ભી તરસતે હૈ તેરે રૂપ કા રસ પીને કે લિયે. ઓર તમામ સારે ગીત ઇન્હોને લિખે હૈ. ઓર એક ઓર શ્રોતાને જીવન સે ભરી તેરી આંખે, ઝૂમતી ચલી હવા, તસવીર તેરી દિલ મે, યે સારે ગાનો કો ઇન્હોને ચુના હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે કાયનાત કે રાઝ સમજના સચમુચ બહોત મુશ્કિલ હૈ. સુંદર સી યે રચના કિસી મૂર્તિકાર કી મૂર્તિ કી તરહ નજર આતી હૈ. કુછ ગીત લિખ રહા હું. તેરી તસવીર કો સીને સે લગા રખા હૈ એક શહેનશાહ ને બનવા કર. ઓર કુછ એક ગીત ઇન્હોને લિખે હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કિસી કી ખૂબસૂરત ખૂબસૂરતી કી બાતે હોને વાલી હૈ, ઉસકી પ્યારી પ્યારી બાતે ઓર ઉસકી આંખોં કી ભી બાતે તો હમ જરૂર સુનેંગે. ઓર ઇન્હોને ઓર કુછ ભી બાતે લિખી હૈ. એક ઓર શ્રોતાને લિખા હૈ કે વક્ત કે હાથોં મેં સબકી તકદીર હૈ, આઈના ઝૂઠા હૈ સચ્ચી તસવીરે હૈ, તસવીર તેરી દિલ મેં. ઓર તમામ ગીતો કો ઇન્હોને લિખા હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે આજ તસવીર કે બારે મેં લિખના, તસવીર બનાતા હું નહીં બનતી, ઓર એક ખ્વાબ સા દેખા હૈ તાબીર નહીં બનતી. ઓર ગીતો કો મિલા કર ઇન્હોને કુછ પેરેડી કી તરહ બનાયા હુઆ હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ તસવીર ઓર હકીકત કા રિશ્તા બડા અજીબ હૈ, તસવીર વક્ત કે સમંદર સે ચુરાયા હુઆ એક ઠહરા હુઆ લમ્હા હૈ, જહાં ના કભી ઉમર બઢતી હૈ ઓર ના મુસ્કુરાહટ ફીકી પડતી હૈ, જબકિ હકીકત લગાતાર બહેતી હુઈ નદી હૈ જો હમે આજ કે સચ સે રૂબરૂ કરાતી હૈ. તસવીર અતીત કી એક સુરક્ષિત તિજોરી હૈ જિસે વિપરીત હકીકત ગતિશીલ હૈ, જહાં વક્ત કા ગુઝરના ચહેરોં ચહેરે કી ઝુરિયાં ઓર અનુભવોં કા જુડના શામિલ હૈ. તસવીરે યાદો કા આઈના હોને કે નાતે બેહદ જરૂરી હૈ, લેકિન જબ કોઈ હકીકત મેં હમારે સામને બેઠ કર બાત કરતા હૈ તો ઉસકી આવાઝ કી ખનક ઓર સાંસો કી ગરમાહટ જો જીવંત અહેસાસ દેતી હૈ ઉસે દુનિયા કા સબસે દુનિયા કા બડે સે બડા ફોટોગ્રાફર ભી કફી કભી કેમરે મેં કૈદ નહીં કર સકતા. એસા ઇનકા લિખના હૈ. કશ્મીર કી તસવીર કે બારે મેં હમને આપસે પૂછા થા શ્રોતાઓ, ઓર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો કે બારે મેં પૂછા થા. ક્યા આપકો સનસેટ કી તસવીરે નિકાલના પસંદ હૈ?

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
2: મહેસૂસ કરને કા મન હોના ચાહિયે. એક ઓર શોતા લિખતે હૈં, લિખતી હૈં, રાત મેં જબ ચાંદ કી રોશની સફેદ સંગમરમર સે બને તાજમહેલ પર પડતી હૈ તો એસા લગતા હૈ માનો પૂરા તાજમહેલ ચાંદી કી હલકી પરત સે ઢક ગયા હો. યમુના નદી કે શાંત જલ મેં તાજમહેલ કા પ્રતિબિંબ ઇસ સૌંદર્ય કો ઓર ભી મોહક બના દેતા હૈ. આપકો ફિલ્મ પહેચાનની હૈ ઓર કલાકાર.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS Pune, a premier heritage group of institutes.
0: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: વિકાસ કી યાત્રા મેં કિતાબે હમેશા इंसान की सबसे विश्वसनीय साथी रही हैं. समय चाहे कितना भी बदल जाए, शब्दों की ये दुनिया अपनी महक कभी नहीं खोएगी. किताबें पढ़ी जा रही हैं क्योंकि मानव मन आज भी ज्ञान, संवेदना और आत्मिक समृद्धि की तलाश में है, और इस तलाश का सबसे सुंदर पड़ाव आज भी एक अच्छी किताब ही है. किताबें मौन होकर भी बहुत कुछ कहती हैं. जो उन्हें पढ़ लेता है वो जीवन को थोड़ा और गहराई से समझने लगता है.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, વસ્ત્રાલમાં ખેતરમાં શેડમાં ચાલતા કારખાનામાં આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આ કારખાનાની મંજૂરી ગત માર્ચ 2026 પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં આ કારખાનું ચલાવવામાં આવતું હતું.
1: સમગ્ર બનાવ કે ત્યાં જો એક મેહુલ ઢોડિયા કરીને એક વ્યક્તિ છે, ત્યાં જો ફટાકડા બનાવવાની જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનો જો કારખાનો ચલાવતા હતા, પછી જો એના મધર જો રમીલા બેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ ત્રણ લોકોના આ ભાગીદારીમાં ચાલતા આ ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે. આ જો BNS 2023 ના જો કલમ છે 105, 287, 288, 612 અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે.
0: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 26% જેટલો વરસાદ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તો માછીમારોને પણ આજથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના કેટલાક તાલુકામાં આજે સામાન્ય વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. ગત 24 કલાકમાં ડાંગના સાપુતારામાં 2 ઇંચથી વધુ, જ્યારે આહવા અને વઘઈ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં 2.5 ઇંચથી વધુ, જ્યારે ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે એક પેડ માકી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. દરમિયાન તેમણે દરેક નાગરિકને તેમના પરિવારજનોના નામે ઓછામાં ઓછો એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો.
2: ચિલ્ડ્રન હોમ અને ગ્રાઉન્ડની અંદર પ્લાન્ટેશન કરવાનો અવસર મળ્યો છે. વિવિધ કામગીરી જે ચિલ્ડ્રન હોમ દ્વારા સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે. સંવેદનશીલ વિભાગ છે કે જે ત્યજેલા બાળકો હોય કે પછી જે બાળકોને કોઈ જ ના હોય એવા બાળકોની સાર સંભાળ લેવાનું કામ આ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે, જાણીને આનંદ થયો છે. અને હજી વધુ અનેક સુખ સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય તેનું નિરીક્ષણ પણ કર્યું છે.
0: રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ 2025-26 ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ નાની રેલડી, રાજપીપળા જીતનગર, ઝાલોદ વરોડ, પાલનપુર વશી દાંતા અને આહવા સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે. આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસિડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યના વન વિભાગ દ્વારા વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે તથા માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે હેતુથી સાસણગીરથી લવાયેલા આ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગે પ્રાણીઓને મુક્ત કર્યા પછી તેની સઘન દેખરેખ રાખવા એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો. સમર્પિત વન રક્ષકો અને પ્રશિક્ષિત ટ્રેકર્સ સતત ફિલ્ડ મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ, તેમનું સ્વાસ્થ્ય અને જંગલમાં તેમના અસ્તિત્વનું મૂલ્યાંકન કરવા વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ટ્રેપ પણ ગોઠવવામાં આવ્યા.

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આપની માટે ગુજરાતી ગીતો. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વે શ્રોતા મિત્રોને આપની ડેડી હમસફર નિશાના પ્રેમ ભર્યા નમસ્કાર. વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ, ઉગ્યો વનચંપાનો છોડ, વસંત આવ્યો વણરાગી રે, ઝૂલે કેસરિયા ઝૂલ, બેઠા વનચંપાને ફૂલ, જલપાને તર લહેરિયા રે, કમલીની મલકાય, ભમરો ભૂલી ભૂલી ભરમાય, વનચંપાની પાંદડી રે, ખીલેને ગરમાય, ભમરો આવે ઉડી જાય, રાતે ખીલે પોયણી રે, પોયણી પૂછે વાત, ચંપા જીવની શા ઉચાટ, મત પૂછતું પોયણી રે, સુની ઉરની વાટ, મનના મનમાં જાણે ઉચાટ, ત્રણે ગુણની તરવેણી રે, રૂપરંગને વાસ, તોય ભ્રમર ના આવે પાસ, નભધી ચૂએ ચાંદરી રે, નભધી ચૂએ ચાંદની રે, પોયણી ઢાળે નીર, રોતા તલાવડીના નીર, વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ, એવો વનચંપાનો છોડ. મુકુંદ બાલમુકુંદ દવેની આ રચના સાથે સાંભળીએ હવે પછીનું ગીત તલાવડી ઉપર નિશા ઉપાધ્યાયના સ્વરોમાં, સંગીત નિર્દેશન કૌશિક મિસ્ત્રીનું.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: તો શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં આપે માણી રાસબિહારી દેસાઈને વિભા દેસાઈના યુગલ સ્વરોમાં આ રચના. તો આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. અનુમતિ આપો આપની રેડિયો સખી નિશાને. નમસ્કાર.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી

0: ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: FM 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 3 વાગવા જઈ રહ્યા છે અને હવે અમે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્રની પાસે અને માણીશું કાર્યક્રમ મન ચાહે ગીત.

મોહરા ફિલ્મનું ગીત પંકજ ઉદાસ સાથે સાધના સરગમનો સ્વર સંગીતકાર વિજુ શાહ, ગીતકાર ઇન્દિવર. વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ સરગમ.

साजन चले ससुराल। आ ફિલ્મમાં સંગીત નિર્દેશન કર્યું હતું નદીમ શ્રવણે। સ્વર હતો કુમાર સાનુ સાથે અલકા યાજ્ઞિકનો અને ગીતના શબ્દ લખ્યા ગીતકાર સમીરે। સરગમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર। મિત્રો, ગીતનું સ્થાન અનુભૂતિ હોય અને તેમાં કલ્પનાની અભિવ્યક્તિ હોય, ઉર્મીનો ઉપહાર હોય અને સંતોષનો સાથે ઓળકાર પણ હોય। ગીત એટલે પ્રેમની પારાશીશી, સંવેદનાની સફર। ગીત એ સુખનું સગું પણ ના હોય અને દુઃખનું દુશ્મન પણ નહીં। બંને પરિસ્થિતિમાં સાચા મિત્ર જેવો સાથ નિભાવે તેનું નામ ગીત। પ્રસ્તુત છે કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ।

0: અભિજીતના સ્વરમાં ધડકન ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર હતા નદીમ શ્રવણ, ગીતકાર સમી. દોસ્તો, એટલે જ ગીતની સાથે હંમેશા રહેજો, એની મસ્તીને માણજો, તેની સાથે ઝૂલજો, ઝૂમજો, અને જિંદગીની સામે ઝઝૂમવાનો થાક તમારો ક્યાંય દૂર જતો રહેશે. વિવિધ ભારતી 96.7 FM મનપસંદ કાર્યક્રમો છે અમારા શ્રોતાજનો માટે.
1: રહેતે હો સચ.

0: હવે પછીનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં આપ માણી શકશો ગુજરાતી ગીતો. સાંભળતા રહો 96.7 FM વિવિધ ભારતી.
1: રહેતે હો બસ તુમ રહેતે હો.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને

0: અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
2: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી, આપ છો 96.7 FM સાથે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં આપ માણશો ગુજરાતી ફિલ્મી ગીતો. આંખમાં નાદાનિયત રમતી રહે એટલે જ તો તું સ્વપ્નવત મને ગમતી રહે. આંખ ગેરાતી રહે અંધકારની, રાત સન્મુખ ચિત્રવત તું હસતી રહે.

પ્રફુલ્લ દવે અને સાથીદારોનો સ્વર ગીતકાર માધવ રામાનુજ. ફિલ્મ હતી પીઠી પીડીને રંગરાતો, જેનું સંગીત નિર્દેશન કર્યું ગૌરાંગ વ્યાસે. પાણીથી ધરતી ભીંજાય, પણ જિંદગી તો લાગણીથી જ ભીંજાય. આંખ તો આંસુનું સરોવર છે, બસ પાળે બેસનાર તેની અનુભૂતિને જાણે.

0: અભિનેત્રી પ્રિયા તેંડુલકર અને રાજીવના મુખ્ય અભિનયથી સજેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મ પૂજાના ફૂલ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતો સુરેશ વાડકર અને અલકા યાજ્ઞિકનો, ગીતકાર અવિનાશ વ્યાસ. કાર્યક્રમ સુરીલી સાંજ આપ માણી રહ્યા છો ગુજરાતી ફિલ્મી ગીતોના કાર્યક્રમનો. કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ બાકીના ગીતો આપના માટે.
1: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને સાથીદારોનો સ્વર. ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ. ફિલ્મ સોન કંસારીનું ગીત.

દોસ્તો, ગુજરાતી ફિલ્મોમાં, ખાસ કરીને જૂની ફિલ્મોમાં નવલકથા, ઐતિહાસિક કથાઓ જરૂર ઝલકાય. આ ફિલ્મોમાં એકેય ગરબો ના હોય તેવું ભાગ્યે જ બને. ગરબાથી મઢેલી ફિલ્મોના ગરબા આટલા દાયકાઓ પછી પણ પગમાં થનગનાટ અને ઉત્સવોની રંગત જમાવે છે.

ભાથીજી મહારાજ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ઉષા મંગેશકર અને સાથીદારોનો સ્વર, ગીતકાર કાંતિ અશોક, સંગીત નિર્દેશન મહેશ નરેશ. અને દોસ્તો, હવે કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ એક એવું ગીત જે લતા મંગેશકરના ગુજરાતી ગીતોમાંનું શ્રેષ્ઠ સંભારણું છે, જેમાં લતાજીનું નામ અને સંગીતકાર ગૌરાંગ વ્યાસનું ઉત્તમ કામ છે, જે સાંભળીને આપની આંખમાં શ્રાવણ અને ભાદરવો અચૂક વહેશે.

ફિલ્મ લોહીની સગાઈનું ગીત આપે સાંભળ્યું, માફ કરશો, ફિલ્મ પારકી થાપણનું ગીત આપે સાંભળ્યું 96.7 FM સુરીલી સાંજ કાર્યક્રમમાં. આ સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં જ વિરામ આપીશું. થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
2: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર। પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર। સૌંદર્યને સોનાના વરખની નહીં પરંતુ હૈયાના હરખની જરૂર હોય છે। આ એ હરખ છે જે તમે વહેંચી શકો છો, માણી શકો છો। વિવિધ ભારતી 96.7 FM આ છે સુરીલા સફર કાર્યક્રમ। દોસ્તો ગુડ ઇવનિંગ, નમસ્કાર, સ્વાગતમ। હું પ્રજ્ઞેશ વ્યાસ તૈયાર છું તમારી સાંજને

કાર્યક્રમ સુરીલા સફરની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ હતી હમ કિસી સે કમ નહીં, સ્વર કિશોર કુમાર અને સાથીઓનો, ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર રાહુલ દેવ બર્મન. એક મીણબત્તી જ્યારે સૂરજ બને ત્યારે કેવું લાગે, અને એક ગુલાબ જ્યારે બગીચો બની જાય ત્યારે કેવું લાગે. પ્રેમ કહાનીમાં તો બસ આવું જ હોય ને.

પીગલતા આસમાન ફિલ્મમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને અલકા યાજ્ઞિકનો સ્વર. ગીતના શબ્દ લખ્યા ગીતકાર ઇન્દિવરે, સંગીત નિર્દેશન કર્યું કલ્યાણજી આનંદજીએ. અને હવે સુરીલા સફરમાં આશા ભોંસલેનું એક યાદગાર ગીત આપના રેડિયો સેટ પર.

વિવિધ ભારતી 96.7 એફએમ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. મોહબ્બત પાસેની આ ભેટ સુંદર લઈને આવ્યો છું હું, મારા બે નયનમાં સાત સાગર લઈને આવ્યો છું. મોહબ્બત તો દિલની ગુલાબી રમત છે, ને બાકી બધુંય સઘળું ગલત છે. મને માફ કર ઓ શિખામણના દાતા, મને રીત પાગલ થવાની આ ગમે છે.

शैलेंद्र सिंह અને લતા મંગેશકરનો સ્વર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલ, રાજ કપૂરની બહુચર્ચિત ફિલ્મ બોબીનું ગીત આપે સાંભળ્યું.

0: વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમના શેષ ભાગ એક નાનકડા વિરામ બાદ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, આજે સિને જગતના મશહૂર ગીતકાર નીરજની પુણ્યતિથિ છે. ગોપાલદાસ સક્સેના ઉર્ફે નીરજનો જન્મ 4 જાન્યુઆરી 1925 રોજ પુરાવલી ઉત્તર પ્રદેશમાં થયો હતો. કવિતા, ગઝલ, ઉર્દુ નઝમ અને હિન્દી ફિલ્મો ગીતો ગીતકાર નીરજના શ્રેષ્ઠ સર્જન છે. આજના આ કાર્યક્રમમાં નીરજની કેટલીક યાદો.

લતા મંગેશકર સાથે કિશોર કુમારના યુગલ સ્વરમાં શર્મિલી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગીતકાર નીરજ, સંગીત નિર્દેશન કર્યું એસ ડી બર્મને. ગીતકાર નીરજ લેખન ઉપરાંત પ્રારંભિક સમયમાં તેઓ હિન્દી સાહિત્યના પ્રોફેસર પણ રહી ચૂક્યા હતા. પોતાના જમાનામાં મશહૂર સંગીતકારો શંકર જયકિશન અને એસ ડી બર્મન સાથે સુપરહિટ ફિલ્મી ગીતો સંગીત ગીતકાર નીરજે આપ્યા.

મોહમ્મદ રફીનો સ્વર, ગીતકાર નીરજના શબ્દ, સંગીતકાર શંકર જયકિશન. ફિલ્મ હતી કન્યાદાન. ગીતકાર નીરજની મુખ્ય ફિલ્મો હતી પ્રેમ પૂજારી, શર્મિલી, ગેમ્બલર, લાલ પથ્થર, ગુનાહ, જંગલ મેં મંગલ, પતંગા, તેરે મેરે સપને જેવી ઘણી બધી ફિલ્મોમાં ગીતકાર નીરજે પોતાના શ્રેષ્ઠ સર્જનો આપ્યા.

મન્નાડેના સ્વરમાં ફિલ્મ મેરા નામ જોકરનું આ ગીત, સંગીત નિર્દેશન કર્યું શંકર જયકિશને, ગીતના શબ્દ લખ્યા ગીતકાર નીરજે. કથાવસ્તુની નજાકત સાથે રોમાન્સ, ફિલોસોફી, કોમેડી જેવા ફિલ્મના દરેક પાસાને પોતાના શબ્દો અને ગીતની સાથે જોડીને શબ્દ અને ગીતનું એક અનોખું કલ્પના વિશ્વ ગીતકાર નીરજ ઊભું કરતા.

0: तेरे मेरे सपने। आ फिल्मनुं गीत हतुं लता मंगेशकरनों स्वर, संगीतकार एस डी बर्मन, गीतना शब्द लख्या गीतकार नीरजे।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: 1970ના દશકમાં લગાતાર 3 વખત શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ ગીતકાર નીરજને ફાળે ગયો। 1991માં પદ્મશ્રી એવોર્ડ અને 2007માં પદ્મભૂષણ એવોર્ડથી ગીતકાર નીરજને નવાજવામાં આવ્યા।

દોસ્તો, સાંજ એ આરામનો મુકામ છે. સાંજ પરિવાર, મિત્રો અને મનગમતાની મુલાકાત લઈને આવે છે. જ્યારે જીવન લીલુંછમ અને હરિયાળું બની જાય છે તેવું તમને દિલથી લાગે છે. મળતા રહીશું આમ જ ગીત સંગીતની મહેફિલે. તો આપના રેડિયો દોસ્ત અને હોસ્ટ પ્રજ્ઞેશ વ્યાસને અનુમતિ આપશો. નમસ્તે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ દેશ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજો અને નિર્ણાયક વન ડે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, આ પ્લાન્ટમાં તૈયાર થનારું મિષ્ટી દહીં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી દરેક ઘરમાં ખવાશે. આ પ્રસંગે તેમણે અમૂલના મહિલા પશુપાલકોની પણ પ્રશંસા કરી હતી.
1: આજ બંગાળ કો વિશ્વ કા સબસે બડા દહી ઉત્પાદન કા પ્લાન્ટ કા અમૂલ ને આજ ભૂમિ પૂજન કિયા હૈ. 10 લાખ લીટર દહી દૂધ ઉસકા પ્રોસેસિંગ એ પ્લાન્ટ કે અંદર હોગા. 1,20,000 છોટે છોટે દુગ્ધ ઉત્પાદક પશુપાલક ઇસકા ફાયદા પ્રાપ્ત કરેંગે. ઇસસે ઓર 2-2.5 લાખ પશુપાલકો કો દૂધ કા જ્યાદા

0: ज्यादा से ज्यादा रेट मिलने का काम होगा। और मैं आज आपको गारंटी देकर जाता हूँ, कश्मीर से कन्याकुमारी और गुजरात से बंगाल तक ये प्लांट में बना हुआ मिष्टी दही घर घर में खाया जाएगा और सभी लोग बंगाल को आशीर्वाद देंगे।
1: અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં આગ બાદ થયેલા વિસ્ફોટની ઘટના મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, મુખ્ય આરોપી સહિત પકડાયેલા 3 લોકો વસ્ત્રાલમાં એક ખેતરમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવતા હતા, જેની મંજૂરી અગાઉ પૂરી થઈ ગઈ હતી. કારખાનામાં હાલ આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
2: મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા, અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો, અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડોક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમને પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધી પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો.
1: રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા કરાયેલી નવી પહેલ અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આધારિત સ્માર્ટ RS વાલ્વ સિમ્યુલેટર વિકસાવાયું છે. આ ઉપકરણ લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે. આ અંગે રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ કહ્યું, આ ઉપકરણ વાસ્તવિક રેલવે માર્ગોના વિડીયો અને એઆઈ આધારિત વાસ્તવિક સમય સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેનાથી લોકો પાયલોટ પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનશે. જામનગરના દીકરી પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 લોન્ચ કરનારા સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કામ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. વિવાપર ગામના વતની પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમમાં કંટ્રોલ ટીમ લીડ તરીકે કામ કર્યું. તેમણે મિશન આગમન હેઠળ વિક્રમ 1 લોન્ચ વ્હીકલ માટેના ઓટોપાયલોટને ડિઝાઇન અને ડેવલપ કર્યો, તેમજ ત્યારબાદ શ્રીહરિકોટાથી વિક્રમ 1ના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વી સંઘાણી સમગ્ર ટીમ સાથે સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વિકરિયાએ અમરેલીમાં સંગીત ખુરશી જેવી જૂની વિસરાતી રમતો રમી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. જિલ્લામાં ભમરડો, રસ્સા ખેંચ, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડાકૂદ જેવી રમતના વારસા સાથે નવી પેઢીને જોડવાના હેતુસર સામાજિક સંસ્થા દ્વારા આ રમતોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું હતું કે પરંપરાગત રમત બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમ ભાવના, નેતૃત્વ, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા આહવાન કર્યું હતું. ગાંધીનગરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સમાગમ સમારોહમાં શ્રી પટેલે સૌને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, સમરસતા, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે જોડાઈને કામ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશનની મુલાકાત લીધી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં સ્ટેનલેસ સ્ટીલના નવા ઉત્પાદન અને ઘરના ઉપકરણો ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહથી મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને મજબૂત, અદ્યતન અને આત્મનિર્ભર બનાવી એક વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના હેતુસર આવતીકાલ સુધી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરમાંથી 100થી વધુ સ્ટોલ ધારકો જોડાયા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ

મળ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 27% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલ રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 26 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ માછીમારોને આજે અને મંગળવારથી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. તો સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે, તેમજ ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી. સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢ તાલુકામાં તંત્ર દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે. નાવા ગામ અને ગુગલિયાણા ગામમાં દરોડા પાડતા ગેરકાયદે ખનન કરતા વાહનો સહિત 48 લાખ રૂપિયાનો સામાન

0: આનંદની લહેર જોવા મળી. સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢ તાલુકામાં તંત્ર દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે. નાવા ગામ અને ગુગલિયાણા ગામમાં દરોડા પાડતા ગેરકાયદે ખનન કરતા વાહનો સહિત 48 લાખ રૂપિયાનો સામાન કબજે કરાયો. આ અંગે ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ વધુ માહિતી આપી.
1: બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર વહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ છે. આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચની શ્રેણીની 3જી અને નિર્ણાયક મેચ હાલ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. હેરી બ્રુકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 349 રન કર્યા છે. ભારતીય ટીમના ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા. ભારતે અગાઉ સાઉથહેમ્પ્ટનમાં શ્રેણીની પહેલી મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે કાર્ડિફમાં બીજી મેચ જીતી બરાબરી કરી લીધી હતી. અમરેલીમાં 1 સિંહનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ખાંભા તુલસી શ્યામ રેન્જના રબારિકા રાઉન્ડ વિસ્તારમાં 1 સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. આ અંગે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષણ વિકાસ યાદવે કહ્યું હતું કે અંદાજે 15 વર્ષની ઉંમરના આ સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો પ્રતિભાવ મોકલી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 3જો અને નિર્ણાયક વન ડે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: વિમાન ઉડાને કી બાત રખી જિસે માન લિયા ગયા. વિંગ કમાન્ડર OP તનેજા કે નેતૃત્વ મેં યે પ્રમુખ ટુકડી પંજાબ કે આદમપુર વાયુસેના સ્ટેશન પર ભેજ દી ગઈ ઓર સ્કવાડન લીડર અજમાદા દેવૈયા કો પંજાબ ક્ષેત્ર કી રક્ષા ઓર જબ દુશ્મન કે ઇલાકે મેં ભારતીય સેના ગહેરાઈ તક જાકર મુકાબલા કરેગી તો ઉસ સમય ઉન્હેં હવાઈ સુરક્ષા પ્રદાન કરને કી જિમ્મેદારી સોંપી ગઈ થી ઓર ઇસ તરહ ભારતીય વાયુસેના ને દુશ્મન કી વાયુસેના કો નષ્ટ કરને કી એક રણનીતિ ભી બનાઈ ક્યોંકિ દુશ્મનો કે સરગોદા હવાઈ અડ્ડે મેં ભારી સુરક્ષા વ્યવસ્થાથી હર પલ સોચ સમજ કર ઉઠાના થા. સ્કવાડન લીડર અજમાદા દેવૈયા કો મુખ્ય હમલાવર દલ કે કિસી ભી વિમાન કે અસમર્થ હોને કી સ્થિતિ મેં સ્ટેન્ડ બાય પાયલટ કે રૂપ મેં તૈનાત કિયા ગયા થા.

0: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना।
1: हम जो गाना बनाते हैं उसमें 50% 50% हाथ जो है सिर्फ सॉन्ग राइटर का है।
0: संगीतकार ओपी नैयर।
1: ये हकीकत है, इसको बाकी लोग नहीं मानेंगे। जिगरा चाहिए ये मानने के लिए कि ओपी नैयर कुछ नहीं बगैर सॉन्ग राइटर के। मैं दूसरों की बात नहीं करता। आप 50% तो शायर हो गए और 25% जो काम है वो डिस्ट्रीब्यूट होता है ऑर्केस्ट्रेशन में और सिंगर में। बाकी आप 25% अगर बोले तो क्रेडिट कंपोजर का है, ज्यादा कुछ है।
0: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
3: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર। સાંજના 7:45 થઈ છે। સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં બેફામની આ રચના।

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મુસળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો. અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે તે પહેલાં સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, રાજ્યસભાના નેતા જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: બેઠક શરૂ થતા વિપક્ષી દળોએ એનસીપીઆઈને બેઠકમાં સામેલ કરવા અંગે વિરોધ દર્શાવતા બેઠકમાંથી વોકઆઉટ કર્યો. પત્રકારો સાથેની વાતચીતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રેએ કહ્યું કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ઝારખંડ મુક્તિ મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધ સ્વરૂપે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં સામેલ એનસીપીઆઈ સંસદની માન્યતા પ્રાપ્ત પાર્ટી નથી, પરંતુ વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષી દળોના સભ્યો બેઠકમાં સામેલ થયા હતા. રાજ્યસભાના વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે આ વોકઆઉટ એનસીપીઆઈને બેઠકમાં આમંત્રિત કરવાના વિરોધમાં એક પ્રતિકાત્મક બહિષ્કાર હતો. એનસીપીઆઈ તાજેતરમાં જ બનેલો એક નવો રાજકીય પક્ષ છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદો સામેલ છે. મનોજ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: એનસીપીઆઈના નેતા સુદીપ બંદોપાધ્યાએ સર્વપક્ષી બેઠકનો વિરોધ કર્યા બદલ વિપક્ષી પક્ષોની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીપીઆઈ હવે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ છે. ચોમાસું સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને બિલો પસાર થવાની અપેક્ષા છે. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષને સંસદના આગામી ચોમાસું સત્રને સુચારુ રીતે ચાલવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે સંસદ દરેકની છે અને આ સત્ર દરમિયાન સરકાર વિવિધ કાયદાકીય કાર્યો અને બિલો રજૂ કરશે.

0: સંસદ જેટલી કાર્યક્ષમ રીતે કાર્ય કરશે તેટલું જ તે દેશ માટે સારું રહેશે.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મેં દિક્કત આઈ થી ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે. ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે. ઇસમેં સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત ચુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત.
0: શ્રી રિજિજુએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પાડવાથી કોઈ રાજકીય ફાયદો થતો નથી. સરકાર વિપક્ષનું સાંભળવા તૈયાર છે અને તેમને આશા છે કે વિપક્ષ પણ સરકારનું સાંભળશે. ઝાંઝીવાલાના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી મિનીએ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત તાંઝાનિયા સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્યમાં સહયોગની નવી તકો પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ મુલાકાત ભારત તાંઝાનિયાની અતૂટ ભાગીદારી અને ઝાંઝીબાર સાથે ભારતના વિશેષ સંબંધોને દર્શાવે છે. પ્રમુખે ચેન્નાઈ સ્થિત આઈઆઈટી મદ્રાસ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ આજે સવારે પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને ઝાંઝીબારના પ્રમુખ ડોક્ટર હુસેન અલી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના આમંત્રણ પર ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે. અમેરિકન સેનાએ ઈરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGCને નિશાન બનાવ્યું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ઈરાનની દરિયાકાંઠાની દેખરેખ સેના અને એર ડિફેન્સ સેન્ટરો, દરિયાઈ ક્ષમતાઓ તેમજ મિસાઇલ અને ડ્રોન ઠેકાણા ઉપર હુમલા કર્યા છે. મધ્યપ્રદેશ સરકારે કેબિનેટમાં આજે સમાન નાગરિક સંહિતા અંગેના ખરડાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ વિધેયક આવતીકાલથી શરૂ થયેલા રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરના સરહદી બે જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો ગુમ થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે સૌથી વધુ નુકસાન પૂંચ જિલ્લાના સુરનકોટ તાલુકામાં થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી. રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુસળધાર વરસાદને કારણે સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સુરનકોટના લોઅર મુરા ગામમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં તેમાં 8 લોકો દટાયા હતા. એક 2 વર્ષના બાળક સહિત 5 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન IIT ગોવાએ આજે પોંડામાં 7મો દીક્ષાંત સમારોહ યોજ્યો હતો. આશરે 188 વિદ્યાર્થીઓને BTEC, MTEC અને PhDની પદવી એનાયત કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઓડિશાના દરિયાકાંઠાના પ્રદેશમાં 160 કિલોમીટર લાંબા રામેશ્વરમ પારાદીપ ધોરીમાર્ગનો વિકાસ કરશે. આ કામ પર 8,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. આ ધોરીમાર્ગ ખુર્દા, પુરી, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાંથી પસાર થશે અને રાજ્યના દરિયાકાંઠાના પ્રદેશમાં મુખ્ય સાંસ્કૃતિક, ધાર્મિક, પર્યટન અને આર્થિક સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 2 વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા PV સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PV સિંધુને જાપાન ઓપન 2026ના મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે આ જીતને ભારતીય બેડમિન્ટન માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની જીત દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને ભાગ લેવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ PV સિંધુને અભિનંદન પાઠવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી એક દિવસ મેચ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 387 રન કર્યા હતા. ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને ઇંગ્લેન્ડે બેટિંગ પસંદ કરી હતી. આ મેચ દરમિયાન બેન ડકેટે સર્વાધિક 141 રન જ્યારે જેકબ બેથેલે 91 રન ફટકાર્યા, જ્યારે ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 6

0: વિકેટે જીતી લીધી હતી, જ્યારે ભારતે શ્રેણીની બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ભારતીય ટીમ થોડીવારમાં બેટિંગ કરશે. લુથુઆનિયા વિલિયન્સમાં યોજાયેલા 37મા આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ 2026માં ભારતે 1 સુવર્ણ અને 3 રજતચંદ્રક જીત્યા છે. હરિયાણાની ભવ્ય ગુણવાલે સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળના સૌમિલ મેતી, રાજસ્થાનના નિશિત કલાની અને પંજાબના અનમોલ કુમારે રજતચંદ્રક મેળવ્યો છે. ફિફા વિશ્વકપની શાનદાર ફાઇનલ મેચ માટે ફૂટબોલનો ભવ્ય મંચ તૈયાર છે, જેમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે ન્યૂજર્સી ખાતે સ્પેન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગે શરૂ થશે. ગોવાના તાલેગાવના ધારાસભ્ય અને પૂર્વ મહેસૂલ મંત્રી જેનિફર મોન્સેરાતનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ મહેસૂલ મંત્રી અતાનાસિયો મોન્સેરાતના પત્ની હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીબાના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેને નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંચમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આજ કે હવા મહેલ કાર્યક્રમમાં સુનવાતે હૈ આપકો કેપી સક્સેના કી લિખી ઝલકી લાલટેન કી વાપસી.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.

ध्वनि तरंगोनी लहरों पर आपे ट्यून कर्यु छे 96.7 FM विविध भारती आकाशवाणीनुं आ अमदावाद केन्द्र छे। प्रस्तुत छे झरोखा, अमारा आजे हवे पछीथी प्रसारित थनारा तेमज आवती काले दिवस दरमियान प्रसारित थनारा मुख्य कार्यक्रमोनी रूपरेखा। હમણાં થોડી જ વારમાં એટલે કે ઝરોખા બાદ આપ માણી શકો છો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, બરાબર 9 વાગે આપ કે લીએ। ફિલ્મ સંગીતનો સમય રહેશે 9:30 નો, બરાબર 10 વાગ્યાનો સમય ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ છાયા ગીત માટેનો। અને આજના પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાહેરાત, બરાબર 10:30 આવતીકાલે સોમવાર તારીખ 20 જુલાઈ 2026, બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃત ધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, શાસ્ત્રીય સંગીત પર આધારિત કાર્યક્રમ સંગીત સરિતા 6:45, બરાબર 7 વાગે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, હમ હે રાહી પ્યાર કે પ્રસારિત થશે 7:30, 8:15 કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલોક, બરાબર 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અને 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ। થીમ બેઝ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલસે આપ માણી શકો છો 11:02 અને 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ। બપોરે 12:05 યાદો કી મહેફિલ, મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત થશે 12:30। આ કાર્યક્રમ અંતર્ગત અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીનો વાર્તાલાપ આપ માણી શકો છો

નિર્માણ હિતેશ માવાણી. બપોરે 1:30 કાર્યક્રમ સુરીલા સફર. 2 ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી ગીતો અંતર્ગત સુગમ સંગીત. 3 સખી સહેલી અને 4 પિટારા. હંમેશની જેમ સાંજના 5 કાર્યક્રમ સરગમ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ 5:30 અને ત્યારબાદ 6 સુરીલા સફર.

હંમેશની જેમ સાંજના 5 વાગે કાર્યક્રમ સરગમ, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ બરાબર 5 વાગે 30 મિનિટે અને ત્યારબાદ 6 વાગે સુરીલા સફર. ફોજી જવાનોનો મનપસંદ કાર્યક્રમ જયમાલા સાંજે 7 વાગે. દૈનિક કાર્યક્રમ હવામહેલ રાત્રિના 8 વાગે. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, ફિલ્મ સંગીત 9:30 મિનિટે. 10 વાગે છાયાગીત અને 10:30 મિનિટે ઢલતી જાય રાત. 9:30 મિનિટે ગુજરાતીમાં સ્થાનિક સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર તો ખરા જ, તો જ્યાં પણ રહો રહો ખુશ, રહો આબાદ અને સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: વિવિધ ભારતીના કાર્યક્રમો છે 96.7 એફએમના ચાહકો માટે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક। મિત્રો, આજે છે 19મી જુલાઈ। ઐતિહાસિક અને ભારતના વીર જાનબાઝ ભારતીય સૈનિક મંગલ પાંડેની જન્મજયંતિ। 1857ના વિપ્લવમાં મંગલ પાંડેની મહત્વની ભૂમિકા રહી। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સામે બ્રિટિશ સલ્તનત સામે તેમણે બુલંદીનો નારો લગાવ્યો। માતૃભૂમિને ખાતર શહીદી વહોરનાર આ વીર સપૂતને શત શત નમન।

ચિત્રલોક કાર્યક્રમમાં સુખવિંદર સિંઘ, કૈલાસ ખેર અને સાથીઓના સ્વરમાં મંગલ પાંડે ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર એ આર રહેમાન, ગીતના શબ્દ લખ્યા જાવેદ અખ્તરે.

કોઈ શાયરે સાચું જ કહ્યું છે, ઇશ્ક સમંદર, ઇશ્ક ખ્વાબ, ઇશ્ક આસમાન, ઇશ્ક બંદગી, ઇશ્ક ઇબાદત, ઇશ્ક સુભા ઓર ઇશ્ક હિસામ. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ચિત્રલોક કાર્યક્રમ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમાલ મલિકના સ્વરમાં એરલિફ્ટ ફિલ્મનું ગીત, સંગીતકાર અમાલ મલિક, ગીતકાર કુમાર. રાહત ફતેહ અલી ખાનનો સ્વર, સંગીતકાર જવાદ અહેમદ, ગીતકાર અહેમદ અનીસ, ફિલ્મ વિરસાનું ગીત.

0: આ સાથે આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: પ્રસ્તુત કિયા જાયેંગે, કૃપયા પ્રતીક્ષા કીજીએ.

0: इस गाने के साथ ही आज का यह कार्यक्रम यहीं पे समाप्त होता है।
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
0: FM विविध भारती आकाशवाणीनું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ફિલ્મ સંગીત આપની સુહાની સફરનો હું હમરાહી પ્રજ્ઞેશ વ્યાસ।

બિન ફેરે હમ તેરે ફિલ્મનું ટાઇટલ ગીત આપે સાંભળ્યું. કિશોર કુમારનો સ્વર, સંગીતકાર ઉષા ખન્ના, ગીતકાર ઇન્દિવર. મિત્રો, પ્રેમ એ વ્યક્તિનો સ્વભાવ જુએ છે, એનો પ્રભાવ નહીં. જીવનમાં સંતોષ જેવી કોઈ સમૃદ્ધિ નથી અને સમજણ જેવો કોઈ સંતોષ નથી. તારા સાથથી જિંદગીનો ઉજાસ અને રાત્રિના શમણા છે. તું ના હોત તો જિંદગીનો વળાંક કદાચ કઈ દિશામાં હોત.

ફિલ્મ અગર તુમ ના હોતેનું ટાઇટલ ગીત આપે સાંભળ્યું. લતા મંગેશકરનો સ્વર, સંગીતકાર આર ડી બર્મન, ગીતના શબ્દ લખ્યા ગુલશન બાવરાએ. દોસ્તો, ફિલ્મ સંગીત દરરોજ પ્રસારિત થાય છે રાત્રે 9:30 96.7 FM વિવિધ ભારતી પર. સંવેદનશીલતાને ગીત આપે તે જ સાચો મનમીત, તારા બધા જ દુઃખ મારા અને મારા બધા જ સુખ તારા. કારણ તું અને હું હવે ક્યાં જુદા છીએ, તું એ જ હું અને હું એ જ તું.

ચૂપચાપ નૈનોની ભાષા અંતર સારી રીતે ઉકેલે છે. સંબંધ અહેસાસ છે, સંબંધ અનુભૂતિ છે, ઉર્મી અને અંતરનો ઉજાસ છે, રાત્રિનું સુરીલું સંગીત અને પ્રભાતનો સ્વર્ણિમ સૂર્યોદય છે.

ફિલ્મ પૂરબ ઓર પશ્ચિમમાં સ્વર હતો મુકેશનો, સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દિવર. તારું આગમન એ જ ઉત્સવ, મારી જિંદગીમાં તારું આગમન એ જ મારા પ્રેમની કદર. ખુશનસીબ છું હું કે મને જીવનમાં પ્રેમની મહેકતી પળોનો ગુલદસ્તો જ નહીં, આખું મધુવન મળ્યું.

લતા મંગેશકરનો સ્વર, મદનમોહનનું સંગીત, ગીતકાર રાજા મહેંદી અલી ખાન. ફિલ્મ હતી અનપટ. દોસ્તો, જીવનનું ચિત્ર અગાઉથી દોરેલું છે, રંગ સંબંધનો આપણે પૂરવાનો છે, અને એ પણ મનને મજેદાર અને જીવનને જાનદાર બનાવે તેવો. શમણાની રાત અને તેને પૂરા કરવાની તમન્નાની સવાર તમારી રાહ જુએ છે. આપ સૌને પ્રજ્ઞેશના નમસ્કાર.